સ્વર છે માધુરી સેનકો. ભાઈ બહેનો, વર્તમાન સમયમાં જલવાયુ પરિવર્તન એક વૈશ્વિક મુદ્દાના રૂપમાં ઉભરી આવ્યો છે. જલવાયુ પરિવર્તન કોઈ એક દેશ યા રાષ્ટ્રથી સંબંધિત અવધારણા નહીં છે, બલકી એક વૈશ્વિક અવધારણા છે જે સમસ્ત પૃથ્વીકાલીન ચિંતા કો કારણ બનતી જઈ રહી છે. જલવાયુ પરિવર્તનથી ભારત સહિત પૂરી દુનિયામાં બાળ, સુખો, કૃષિ સંકટ, ન ખાદ્ય સુરક્ષા, બીમારી, પ્રવાસન કો ખતરો બળી રહ્યો છે. હમારા દેશકી લગભગ 60% આબાદી આજ ભી કૃષિ પર નિર્ભર છે. એકાલેન જરૂરી છે કે જલવાયુમાં હોઈ રહ્યા પરિવર્તન પર ધ્યાન દિયો જાય. જલવાયુ પરિવર્તન કો કૃષિ પર ગહેરો પ્રભાવ ભી પડી રહ્યો છે, જેમાં ફસલ કી પેદાવારમાં કમી, પાણી કી ઉપલબ્ધતામાં બદલાવ, ન કીટ ન બીમારી કો પ્રકોપમાં વૃદ્ધિ સામેલ છે. એક અતિરિક્ત કૃષિ ક્ષેત્ર સ્વયં ગ્રીન હાઉસ ગેસ કા ઉત્સર્જનમાં યોગદાન દે છે, જે કાસી જલવાયુ પરિવર્તન અરૂ બળી રહ્યા છે. વાત કરા જલવાયુ પરિવર્તન કા કૃષિ પર પ્રભાવ કી, તો જલવાયુ પરિવર્તનથી તાપમાનમાં વૃદ્ધિ, વર્ષા કા પેટર્નમાં બદલાવ, ન ચરમ મોસમી ઘટના કા કારણ ફસલ કે પેદાવારમાં કમી હોઈ શકે છે. જલવાયુ પરિવર્તનથી પાણી કી ઉપલબ્ધતામાં બદલાવ કા સાથ સાથ કીટ ન બીમારી ન કા પ્રકોપમાં ભી વૃદ્ધિ હોઈ શકે છે, જે કાસી ફસલ નખ નુકસાન હોઈ રહ્યો છે. જલવાયુ પરિવર્તનથી મિટ્ટી કી ગુણવત્તામાં ભી ગિરાવટ આવી રહી છે, જે કાસી કૃષિ ઉત્પાદન પ્રભાવિત હોઈ રહ્યા છે. સાથ જ ખાદ્ય સુરક્ષા પર નકારાત્મક પ્રભાવ ભી પડી રહ્યો છે. ખાસ કરી વિકાસશીલ દેશમાં જ્યાં કૃષિ અજીવિકા કો મુખ્ય સ્રોત છે, કૃષિ ક્ષેત્રે સ્વયં ગ્રીન હાઉસ ગેસ કા ઉત્સર્જનમાં યોગદાન દે છે, જેસા કી નાઇટ્રસ ઓક્સાઇડ ન મિથેન જી જલવાયુ પરિવર્તનમાં વૃદ્ધિ કરે છે. કૃષિમાં જલવાયુ પરિવર્તનથી નિપટના કા કઈ ઉપાય છે, જેમાં કિસાન ખ જલવાયુ પરિવર્તન કા અનુકૂળ હોણા કા લેણ કઈ નઈ તકનીક ન પ્રથા કો અપનાવણું હોયગા, જેસા કી પાણી કી દક્ષતામાં સુધાર, સૂખા પ્રતિરોધી ફસલ કો ઉપયોગ, ન ફસલ વિવિધીકરણ કા સાથ